0: એને થાય ને એનો ખતરો કમ થઈ જાય. બીજું જે જૈવિક ખેતી થી આપણે ફસલે કરો તેણ મેં જે પોષક તત્વ હિ એ બી ખૂબ માત્રામાં રહી અને મેં ઓર્ગેનિક ફળ હે સબ ને સબ્જી કરો એણ મેં આપણે વિટામિન હે મિનરલ્સ હે એન્ટી ઓક્સિડન્ટ્સ રહી એ પ્રચુર માત્રામાં રહી. તો આ ફળ હિ આવી સબ્જી હિ એ આપણે સ્વાસ્થ્ય બદલે ખૂબ લાભદાયક હિ. બીજું આણી તરીકાથી કે આપણને અગર ફળ સબ્જી કરો તો એનો બજારમાં બી ખૂબ માંગ રહે આનો મેં આપણને મુનાફો બી ખૂબ અચ્છો થા. બીજું જૈવિક ફસલોનો ઉપયોગ કરવાથી કે આપણે પાચનમાં સુધાર થાય કે પ્રાકૃતિક રૂપથી કે જે ખાદ્ય પદાર્થ આપણે ઉગાડો એ ખાદ્ય પદાર્થથી આપણે શરીરમાં આસાનથી પચી જાય ને આપણો સ્વાસ્થ્ય અને આપણું પાચન અચ્છું રહે. રસાયણની અનુપસ્થિતિને કારણ આપણે હાર્મોનલ જે સમસ્યા હે એ બી કમ થઈ જાય. જૈવિક ખેતી દ્વારા આપણે કૃષિ કરેંગા તો રસાયણ કમ રહેગા હાર્મોન આપણે બરાબર સંતુલિત માત્રામાં રહેગા. આનો ઘણો ફાયદો એ પર્યાવરણ ઉપર બી હે કે એનો પર્યાવરણ લાભ થા હાથે હાથે મિટ્ટીની જે ગુણવત્તા હે એમાં બી સુધાર થા. જળ પ્રદૂષણ કમ થા વાયુ પ્રદૂષણ કમ થા ને બીજી જે વિવિધતા હે એ બી સુરક્ષિત રહે. જૈવિક ખેતી કરવા કુછ આપણને ચુનૌતીઓ હે જેનો ભી સામનો કરવો પડે જેમ કે શરૂઆતમાં જૈવિક ખેતીથી ઉત્પાદન કમ થા લાગત વધારે લાગે મહેનત વધારે લાગે શરૂઆતમાં થઈ શકે કે મૂલ્ય બી કમ મળે તો આની ચુનૌતીઓનો સામનો આપણે કરો ફિર ભી જૈવિક ખેતી કરો તો ધીરે ધીરે ના લાભ હિ વધારે હે નુકસાન થી જ્યાદા ફાયદા હે આના સપ્તકો બડો ફાયદો એ હે કે આપણે શરીર હે એ અચ્છું રહે આપણી સેહત અચ્છી રહે પર્યાવરણ બદલે ભી અચ્છું હે. એના હાથે હાથે કૃષિનું આ એક મહત્વપૂર્ણ વિકલ્પ હે જેમથી કે આપણે પેઢીઓ સુધી જે ખાદ્ય ઉત્પાદન હે સુરક્ષિત રાખી શકો એના અલાવા આપણે સ્વાસ્થ્યને બહેતરથી બહેતર બનાવી. આજે સરા ઉપર આપણે જૈવિક ખેતીના તરીકા લાભની બારામાં ચર્ચા કરી વાત હજી કરી હતી પણ આજે સરાનો સમય હે પૂરો થઈ ગયો. આસ્તવિતાબેનને આજ્ઞા આલો રામ રામ રામ રામ.
1: શ્રોતાઓ અભી આપણે સુના ખેતીની વાત કાર્યક્રમ યે આકાશવાણી બાંસવાડા કા માહી ચેનલ હૈ. અપેશ હૈ લોક સંગીત ઈશ્વરદાસ વ સાથીઓ કે સ્વર મેં.

0: લાગુકરણ બાબત કહ્યો. રાજ્ય સરકાર કાન્યું જનતારા ભલા સારું ચલાઈ જા રહી ન્યારી ન્યારી યોજનાઓની જાણકારી જનતા તાઈ પૂગાવણ સારું ગ્રામ રથ અભિયાન ચલાયો જા રહ્યો હૈ. એના તેજ સલુમર જિલ્લારા ઓડા અર અદવા સમેત કઈ ગામોમાં કાર્યક્રમ રાખી જ્યા જઠે લોક કલાકાર યોજનાઓની જાણકારી ગીતા અર નુક્કડ નાટકા ના જરીએ આસાન ભાષામાં દીની. બાડમેર જિલ્લામાં આઈ એ અભિયાન સારું ખાસ ઉમાવ નજર આ રહ્યો હૈ. ઓર બ્યુરો મહાણા ખબર નવીસું.
1: राज्य सरकार की जन कल्याणकारी योजनाओं को जन जन तक पहुंचाने के लिए इन दिनों चलाए जा रहे ग्राम रथ अभियान में आमजन की सक्रिय भागीदारी देखने को मिल रही है. इसी कड़ी में अलग अलग ग्राम पंचायतों में जन जागरूकता कार्यक्रम आयोजित किए जा रहे हैं. आधुनिक तकनीक से सुसज्जित LED ग्राम रथों के साथ कला जत्थे आकर्षण का केंद्र बने हुए हैं. लोक गीतों नुक्कड़ नाटकों और सांस्कृतिक कार्यक्रमों के जरिए आमजन को सरल तरीके से सरकारी योजनाओं की जानकारी दी जा रही है. इस बीच विभिन्न जनप्रतिनिधि इन शिविरों में शामिल होकर आमजन से रूबरू हो रही हैं. जसवंत सिंह रूडी, आकाशवाणी समाचार, बाड़मेर.
0: जोधपुर रो 568वो स्थापना दिवस आज हरा कुमाऊं सागे मनाई चियो. મારવાડ ઇન્ટરનેશનલ સેન્ટરમાં રાખી જ્યાં ખાસ જલસામાં ન્યારા ન્યારા હલકામાં ચોખ્ખો કામ કરવાવાળા 19 જણાને મારવાડ રત્નો નવાજી જ્યા. એણુ પહેલી મહેરાનગઢ અર જસવંત થડામાં શહીદાને ફૂલ ચઢાર સીધા ભાવસાગર યાદ કરી જ્યા. એ મોકે મુખ્યમંત્રી ભજનલાલ શર્મા મારવાડ રી ઐતિહાસિક અર સાંસ્કૃતિક વિરાસતને નમન કરતા થકા જનતાને બધાઈ દીની. ધ્યાનયોગ હૈ કે રાવ જોધાજી સાલ 1459 માં જોધપુર બસાયો હો. અરબે મોસમ પ્રદેશ માં પાકિસ્તાન રી સરહદ લાગુડા જિલ્લા માં જબરદસ્ત ગરમી બીચ લૂ બાજ રહી હૈ. આજ બાડમેર માં પારો 48 ડિગ્રી સેલ્સિયસ ને પાર કર્યો વઠે 48.3 ડિગ્રી સેલ્સિયસ અધિકતમ તાપમાન દર્જ કરી ચ્યો. જેસલમેર અર બાલોતરા માં તાપમાન 45 ડિગ્રી સેલ્સિયસ ઊંચો રહ્યો. એના અલાવા બીકાનેર અર જોધપુરમાં લૂ બાજ રહી હૈ. કોટા, બારા, ઝાલાવાડ, ચિત્તોડગઢ અર પ્રતાપગઢમાં પડ રહ્યા જોરદાર તાવડાઓ જિંદગી માથે અસર પડ રહ્યો હૈ. મોસમ કેન્દ્ર જયપુરના નિદેશક રાધેશ્યામ શર્મા આકાશવાણીને બતાવ્યો કે રાજ્યના આતુણી હલકામાં લૂ રો દોર આવતા 3-4 દિન તાઈ ચાલતો રહેવાના આસાર હૈ.
2: राज्य के ज्यादातर भागों में आगामी 4-5 दिन तापमान में विशेष परिवर्तन नहीं होगा. विशेष रूप से पश्चिमी भागों में अभी भी आगामी 4 दिनों के लिए सीवियर हीट वेव और वार्म नाइट कंडीशन के लिए मौसम विज्ञान केंद्र जयपुर के लिए एक रेड और ऑरेंज अलर्ट जारी किया गया है. वहीं पूर्वी राजस्थान के कुछ भागों में हीट वेव और वार्म नाइट के लिए ऑरेंज अलर्ट जारी किया गया है. इसके अलावा उत्तर पूर्वी भागों में अगले 2 दिनों के दौरान कहीं कहीं शाम के समय मेघ गर्जन और आंधी की गतिविधियां दर्ज की जा सकती है.
0: ઇ વિચે રાજ્યના ઉત્તરાધ ઉગણી હલકામાં આજ ભી બેખાઉ ગરમીઓ થોડી સત્તા મિલી. ભરતપુરમાં દોપહેરા પાછે બરસાત હુઈ. ધોલપુર, અલવર, ચુરૂ અર ઝુંઝુનું સમેત કુછ જિલ્લામાં અંધર સાગર બિરખારા સમાચાર હૈ. આજ અંતરરાષ્ટ્રીય નર્સ દિવસ મનાઈ ચ્યો. નવા જમાના રી મરહમ પટ્ટી રી શરૂઆત કરવાવાળા ફ્લોરેન્સ નાઇટિંગલ રી જયંતીરા સિલસિલામાં ઓ દિવસ મનાયો જાવે હૈ. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજ રાષ્ટ્રપતિ ભવનમાં રાખી જ્યા જલસામાં 15 નર્સિંગ પેશેવરાને સાલ 2026 સારું રાષ્ટ્રીય ફ્લોરેન્સ નાઇટિંગલ ઇનામ દેર નવાજ્યા. પ્રદેશમાં આઈ નર્સ દિવસ મોકે કઈ કાર્યક્રમ રાખી જ્યા. ઝુંઝુનુરા BDK અસ્પતાલમાં ચોખ્ખો કામ કરવાવાળા નર્સિંગ કર્મચારીઓ રોમાન કરી જ્યો. એ મોકે જિલ્લા કલેક્ટર ડોક્ટર અરૂણ ગર્ગ નર્સિંગ કર્મચારીઓની નિસ્વાર્થ સેવાની સરાહના કીની.
3: आज जो हमारा नर्सिंग कॉलेज है उसका भी बच्चियों ने बड़ी सुंदर रंगोली बनाई और इस अवसर पर जो मेडिकल स्टाफ और नर्सिंग ने मिलकर ब्लड डोनेशन कैंप रखा है उसमें वो स्वेच्छा से रक्तदान भी करके समाज में जो समाज सेवा का रक्तदान का जो मैसेज है वो दे रहे हैं. और हम ये कामना करते हैं कि आने वाले समय हमारी जो बेटियां हैं और ज्यादा स्वस्थ बने, सफल बने. और इस अवसर पर नर्सिंग डे के लिए सभी को बहुत बहुत शुभकामनाएं.
0: आखिर में खास समाचार एक कर फिर सुन ली रहो. પેપર લીક રી શંકા બીચ નીટ UG 2026 પરીક્ષા રદ. મામલારી જાંચ CBI ને સોંપી જી. સુપ્રીમ કોર્ટ રાજ્ય સરકારને સગલી સ્કૂલોમાં રાજસ્થાની ને એક વિષય રાતોર શામિલકરણ સારું નીતિ બનાવણ બાબત કહ્યો. પેટ્રોલિયમ મંત્રી હરદીપસિંહ પુરી કહ્યો પશ્ચિમ એશિયામાં ચાલ રહી તણાતણી બીચ

0: એને આથે ગોડાઈ કરવી પડે.
1: લગભગ એક મહિના કરવી પડે કે
0: મહિના દોઢ મહિનામાં પણ ગોડાઈ કરવી પડે.
1: હા હા મહિના ઠીક છે સાહેબ. તો એની ખોડ વગેરે ઉગે એ બી કાઢવું.
0: ખોડ વગેરે એને ખોડ ને થવા દેવું મય
1: ને તે હાટો ફસલ એ બળવાને દે ને
0: એ ફસલ બળવાને દે ને હાટો પતલો પડી જાય.
1: અચ્છા
0: તો થોકો મેં પતલો પડી જાય તો પછી હાટો થઈ જાય.
1: અચ્છા
0: મુંડલા બુટો પછી શું થાય કે એને બે બે ત્રણ ભૂખે થઈ જાય. હા તો એ હાટો કમજોરી થઈ જાય. હા એટલે એને બાંધવો પડે.
1: બાંધવો કયા સમય બાંધવો પડે? કેટલા ગાળામાં
0: એને બાંધવો પડે? આજે શ્રાવણ કે ને આપડે વાગડીમાં શ્રાવણ મહિનો.
1: શ્રાવણ પાણી પડે,
0: પાણી પડી જાય ને પડે ને એ શ્રાવણ મહિનો નકળી જાય એટલે ભાદરવો મહિનો આવ્યો એટલે એને બાંધવો પડે.
1: હા કોતાઈ કરવી પડે.
0: કોતાઈ કરવી પડે
1: એટલે એકબીજાને જોડાવ થઈ જાય.
0: જોડાવ થઈ જાય એકબીજાને. હા
1: એ પડે ને આ વાત
0: એ પડે ને
1: સહી વાત.
0: બાજુમાં ખોટા રૂપી દઈ અને પછી એને ખોટે વેટાવતો વેટાવતો શેરી આડે વેટાળી દેવા પડે. બાંધવા પડે એને થાળી માટે થાળી આવી રેવા દઈ નીચી રાડે પૂરી ઉતારીને એને હાટે વીટી દેવી. હા તો એ વજન ને થાય ઉપર હાટો નિશો ને પડે.
1: સહી વાત. પદો ઉભું રહે ખડ
0: ઉભું રહેગા અને મજબૂત હાટો બનેગા.
1: સહી વાત હે ભાઈ. આપની વાત એકદમ અચ્છી વાત હે સરળતમ સાહેબ. આપણી વાત પાછો આ વાગડ ક્ષેત્ર પૂરો હે સાંભળી રહ્યો થકો સાહેબ. આપણે પાછું આ કેટલાક દાડામાં હાટો 12 મહિના તક પદ તૈયાર થઈ?
0: આઠમો મહિને તો મજબૂત બની જાય.
1: અચ્છા
0: 12મા મહિનામાં તો રેટ પણ ગોળ નીકળે.
1: હા
0: એનો ગોળ પડી જાય.
1: અચ્છા
0: 12મા મહિનામાં 11મા મહિનામાં ચાલુ થઈ જાય.
1: હા
0: તો 12મા તો એ ગોળ પડે મજબૂત.
1: મજબૂત
0: ગોળ
1: કાઢો સાહેબ. આપ
0: ગોળે કાઢે અમે ગોળ જ કાઢતા હતા. હવે અમે ગોળ કાઢતા હતા 150 રૂપિયા ક્વિન્ટલ આવ્યો હે અમે.
1: અચ્છા પેલા ના કમાતા હતા. સહી સહી
0: પુરાની હાટો આમ કરે.
1: હા પેલા કમાતા સાવી
0: રહ્યા. કિંમતી થઈ ગઈ એની ચીજ ની.
1: કિંમતી આવતે ભાઈ બહુ કિંમતી થઈ ગઈ.
0: હા કિંમતી થઈ ગઈ. હવે તો ગોળ તો મામૂલી કાઢે ને હવે તો આ રસ ને જ વધારે રહી રહ્યા.
1: રસ માં
0: પેલે તો રૂપિયા ગિલાસ અને 5 રૂપિયા થઈ ગયો ને હમણે તો 10 રૂપિયા ગિલાસ હે.
1: અચ્છા અચ્છા અચ્છા
0: એક હાટા ના 10 ગિલાસ 12 ગિલાસ 15 ગિલાસ રસ નીકળે.
1: અચ્છા
0: અચ્છા 8-70 રૂપિયા 80 રૂપિયા હાટો પડે.
1: હા હા
0: એક હાટો
1: એક હાટો.
0: હોવે
1: આ તો બહુ અચ્છી કમાઈ.
0: હા તો ગન્ને કી તો અભી તો બહુ મહેંગી હે.
1: મહેંગી હે.
0: હા મહેનત કરવી પડે.
1: મહેનત જરૂરી.
0: હા મહેનત માંગે.
1: સહી વાત. સંભુ ભગત આ મહેનત તો ભાઈ હર ચીજ માં કરવી.
0: હા
1: ખેતી માં કોતે ગણાઈ માં કોતે હર ચીજ માં મહેનત કરવી.
0: હર ચીજ માં મહેનત તો હોય.
1: સહી વાત હે. આપની વાત એકદમ અચ્છી હે. આપને મુલાકાત થઈ.
0: ધન્યવાદ.
1: આપણી વાત આપને બે વાતે બતાડી અને બહુ બહુ ધન્યવાદ સાહેબ. રામ રામ
0: રામ રામ રામ રામ.

0: હું એ નગદી આપણને મળી જાય, નગદ પૈસો ને મહેનત થોડી કરવી પડે, પણ ભાઈ આણા ગન્નાની ફસલનું ઉત્પાદન કરે તો અચ્છું હોય ભાઈ, કેમ કે આનામ લાભ અચ્છો મળે, એટલે ભાઈ કરવું જરૂરી છે. ને કિશનભાઈ દેખો વાતે ચાલી રહી, ને આ થોડી વાત આપણા પર્યાવરણ સંરક્ષણને બારા બી વાત કરો. કિશનભાઈ દેખો આ પર્યાવરણનો બચાવ આપણને કરવો જરૂરી છે. આનામ ખાસ કરીને આ જૈવિક ખેતીનો ઉપયોગ કરવો હોય, મિટ્ટીની જાસ બી કરવી હોય, જેલનું બી સહી તરીકા થકી આપણને બચાવ કરવો હોય, કેમ કે કિશનભાઈઓ આ પર્યાવરણ જેટલું આપણ પેડ પૌધા લગાડંગા એટલું અચ્છું હે, કેમ કે પેડ પૌધો થકી આપણને બહુ લાભ હે. કિશનભાઈઓ બાગ બગીચા લગાડવું ચાહ તો એ આમણે થકી આપણે તૈયારી કરવી જરૂરી હે. ખડ્ડા ખોદી દંગા, એના ખાદ વગેરે દેશી નાખી દંગા, ને નર્સરીનો પૌધો બી આપણને આમણે થકી તૈયાર રાખવો હે, તાકી બારિશ આવતામાં આપણે એને લગાડી શકાય. ને આ ખાસ કરીને જૈવિક ખેતીનો ઉપયોગ વધારે કરવો હોય, પશુનો જે ગોબર હે મલમૂત્ર હે તો એનો ઉપયોગ કરંગા તો એની થકી આપણી ફસલ અચ્છી બની થકી રહેગા, ભૂમિની ઉપજા ક્ષમતા બી બની થકી રહે, ને આ પર્યાવરણમાં આપણને બચાવ કરવો જરૂરી છે. જૈવિક ખેતી જે હે એનો જે પ્રાકૃતિક પેડ પૌધન પત્તીઓ વગેરે નું બી આપણ ખાતર હે, એને અસલી હળવા દઈને ઉપયોગમાં લઈ શકો. ને કિશનભાઈ ખાસ કરીને જળ પ્રબંધ બી આપણે કરવું જરૂરી, જળનો બચાવ જરૂરી હે, તાકી જળ હે બહુ મહત્વપૂર્ણ ચીજ હે. કિશનભાઈ જળની એક બુંદ પૌધાને જીવન બનાવી શકે એટલું આનું જળનું મહત્વ ને એનું બચાવ જરૂરી છે. કિશનભાઈ વાતે ચાલી રહી, પણ આ એક સંદેશ છે, સંદેશ હુણી ફેર આપણે આ હાલના ટાઈમ હે તો એક બઢિયાસુ ભજન બી હું.
1: प्रधानमंत्री किसान मानधन योजना
2: मिलेगा पेंशन का सहारा, कृषक ना होगा बेसहारा, जुड़ेगा खुशियों से नाता, कटेगा सुख से बुढ़ापा, सुरक्षित होगा अन्नदाता, सुरक्षित होगा अन्नदाता.
1: प्रधानमंत्री किसान मानधन योजना से लघु सीमांत किसानों का भविष्य होगा सुरक्षित
3: और 60 वर्ष की आयु से 3000 रुपए मासिक पेंशन होगी सुनिश्चित.
1: 55 रुपए से 200 रुपए की मासिक किस्त देकर प्रवेश कर सकते हैं 18 से 40 वर्ष तक के किसान.
3: इस अंशदायक योजना में सरकार देगी बराबर का योगदान.
1: सभी किसान भाई बहन इस योजना के लाभ के लिए जन सेवा केंद्र में जाएं
3: और अपना निःशुल्क नामांकन कराएं.
1: प्रधानमंत्री किसान मानधन योजना, अन्नदाता के परिश्रम को संबल, पेंशन से सुरक्षित उनका घर. कृषि एवं किसान कल्याण मंत्रालय भारत सरकार द्वारा जनहित में जारी.
4: दोस्तों आकाशवाणी बांसवाड़ा का FM माहिर चैनल सुनने के लिए अब आपको कहीं जाने की दरकार नहीं, दुनिया के किसी भी कोने में सुन सकते हैं आकाशवाणी बांसवाड़ा का अपना FM माहिर चैनल. आपको करना बस इतना सा है, अपने मोबाइल फोन में प्ले स्टोर में जाइए, टाइप कीजिए न्यूज ऑन AIR बिना किसी स्पेस के, NEWSONAIR न्यूज ऑन AIR. आप जैसे ही टाइप करेंगे यही है वो ऐप जिसके जरिए आप सुन सकते हैं आकाशवाणी बांसवाड़ा का माई चैनल. याद रखिएगा प्ले स्टोर में जाकर आपको सर्च करना है न्यूज ऑन AIR. हमें रहेगा आपके फीडबैक का इंतजार. नमस्कार.